કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਨਰੇ ਮੇਰਾ ਸਾਈਂ ਦੇ ਪਿਆਰ ਵਿਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

રસના ખાલી ના રહે. સારે માલક દે દર તે હાજી અલગ. બાબાજી વચન કર દે સન જરા ગુરુ નાનક દે દરો ખાલી ચલા જાયગા ઓ સારા ખાલી રહેગા. આવ સ્મરિયો કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਈ ਜਾਂਦਾ. ਇਹ ਤਾਂ ਛੋਟੀ ਟੇਪ ਹੈ. ਗੁਰੂ ਨਾਨਕ ਪਾਤਸ਼ਾਹ ਦੇ ਦਰਬਾਰ ਵਿਚ ਵੀ ਵੱਡੀ ਸਾਰੀ ਟੇਪ ਲੱਗੀ ਹੋਈ ਹੈ. ਜੋ ਵੀ ਗੁਰੂ ਕੁਮਾਈ ਭਾਈ ਇੱਥੇ ਆਉਂਦਾ ਹੈ ਜਿਸ ਪਾਉਣਾ ਆਉਂਦਾ ਹੈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਇਆ ਜਾਂਦਾ. ਉਹਦੇ ਬਦਲੇ ਮੱਖਾਂ ਮਿਲਦੀਆਂ ਹਨ. ਸਾਰੇ ਆਜ਼ੀਆਂ ਕਰੋ ਗੱਜ ਕੇ

પ્યારી ધન ગુરુ નાનક પાતશાહજી ની ખીડી ફુલવાડી પર્વતમાં આવી આપ ધન હો દૂર લેણે તો ચાલ કે હંસ ઉડારિયા માર કે સત્સંગ રૂપી માન સરોવર જુડ કે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે તે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક અર્પણ આપણે મેલે બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન જગ આરંભ બાણી દે સોમે ચાલ રહે હૈ।